0: કોથાઓ
1: કુદરત કમણ કહા વિચાર વાર્યા ના જાવા એક વાર
0: જો તુદ ભાવે સાઈ પરિકાર તું સદા સલામત નિરંકાર
1: ભરિયે હાથ પૈર તન દેહે પાણી ધોતે ઉતરસ કે
0: મૂત પલીતી કપડ હોય દે સાબુણ લઈએ ઓ ધોયે
1: ભરિયે મત પાપા